0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વયવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ. અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 17 જૂન અને બુધવારના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે હંમેશની જેમ માહિતીસભર અહેવાલો મેળવીશું તથા રોજિંદા જીવનને અસર કરતા ઓસ્ટ્રેલિયાના અને ભારતના સમાચાર પર પણ નજર નાખીશું. તો આજના કાર્યક્રમમાં કયા અહેવાલો લઈને આવ્યો છું તે જણાવી દઉં. તો પ્રથમ વાત કરીશું રક્તદાન વિશે. ઓસ્ટ્રેલિયામાં વિવિધ પ્રકારના રક્તની ખૂબ જ જરૂરિયાત રહે છે. જેમ જેમ ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં વિવિધતા વધી રહી છે તેમ દર્દીઓને તેમના બેકગ્રાઉન્ડ સાથે બરાબર મેચ થતા વિવિધ પ્રકારના લોહીની જરૂર ઊભી થાય છે. તો એ વિશે આપણે અહેવાલમાં વાત કરીશું. આ ઉપરાંત હાલમાં ફિફા વર્લ્ડ કપ એટલે કે ફૂટબોલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને અમેરિકા, કેનેડા અને મેક્સિકોની યજમાનીમાં રમાઈ રહેલા વર્લ્ડ કપની રસપ્રદ બાબતો વિશે વાત કરીશું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ઈંધણના ભાવ વધતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે તે વિશે પણ માહિતી મેળવીશું તથા માણીશું ગીત સંગીત અને હંમેશની જેમ ભારતના સમાચાર રજૂ કરશે હિરેનભાઈ મહેતા. મિત્રો, કાર્યક્રમમાં તમારા સંદેશ મોકલવા માટે મને મેસેજ કરો. અમારો નંબર છે 04397997667. તો ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી.

0: નમસ્કાર. 17 જૂન 2026 ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. વર્ષ 2024નું વર્ષ ઓસ્ટ્રેલિયા માટે ડ્રગના ઓવરડોઝ માટેનું રેકોર્ડ પરનું સૌથી ઘાતક વર્ષ નોંધાયું છે. સ્વતંત્ર જાહેર આરોગ્ય અને દવા નીતિ સંસ્થા પેનિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 2596 લોકો ડ્રગ પ્રેરિત કારણોથી મૃત્યુ પામ્યા હતા, જે પાછલા વર્ષની તુલનામાં લગભગ 11% જેટલા વધારે છે. તેમાંથી 2000થી વધુ મૃત્યુ અજાણતા જ નોંધાયા હતા અને અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં હવે ઓવરડોઝને કારણે એક દિવસમાં લગભગ 7 લોકોના મૃત્યુ નિપજી રહ્યા છે. અહેવાલમાં મળતી માહિતી પ્રમાણે ઓવરડોઝના કારણે થતા મૃત્યુ રસ્તા પર થતા અકસ્માત કરતાં લગભગ બમણા થઈ ગયા છે. બિલ ક્રુઝ ફાઉન્ડેશનના રેવલેન્ડ બિલ ક્રુઝે જણાવ્યું હતું કે આ આંકડા મુદ્દાને વધુ ગંભીરતાથી લેવાની હાકલ કરે છે, અને તેમણે દલીલ કરી હતી કે ડ્રગ પરાધીનતાને ગુનાહિત નહીં પરંતુ આરોગ્યના મુદ્દા તરીકે ગણાવી જોઈએ. વિક્ટોરિયામાં ગંભીર ગુનાઓ કરવા માટે બાળકોની ભરતી કરનારા પુખ્ત વયના લોકોને રાજ્યની સંસદમાં રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓ હેઠળ આજીવન કેદની સજા થઈ શકે છે. રાજ્યના પ્રીમિયર જેસિન્ટા એલને જણાવ્યું હતું કે આ કાયદો સંગઠિત અપરાધના આંકડાઓને નિશાન બનાવે છે, જેમને યુવાનોનું શોષણ કરવાનો આરોપ છે અને તેમને તેમના વતી હિંસક ગુનાઓ કરવા માટે નિર્દેશ આપે છે. વિક્ટોરિયાના એટર્ની જનરલ સોનિયા કિલકેનીએ જણાવ્યું હતું કે આ સુધારાઓ ઓસ્ટ્રેલિયા અને વિદેશમાં ગુનાહિત નેટવર્ક્સના વધતા વલણને પ્રતિસાદ આપે છે, જે બાળકોને એવા ગુનાઓ કરવા માટે ભરતી કરવા માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે સમુદાયમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. કેન્દ્રીય સરકાર ચાઇલ્ડ કેર ક્ષેત્રમાં કર્મચારીઓની અછતને દૂર કરવા માંગતી હોવાથી અર્લી ચાઇલ્ડહુડમાં શિક્ષકો માટે 15% પગાર વધારો સમગ્ર ઓસ્ટ્રેલિયામાં શરૂ કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 2024થી તબક્કાવાર રજૂ કરાયેલા વેતન વધારો પરિવારો માટે ફી વધારાની મર્યાદા સાથે જોડાયેલો છે અને તેનો હેતુ સ્ટાફ રિટેન્શનમાં સુધારો કરવાનો છે. શિક્ષણમંત્રી જેસન ક્લેરે જણાવ્યું હતું કે વધુ સારું વેતન શિક્ષકોને આકર્ષિત કરવામાં અને જાળવી રાખવામાં મદદ કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના કરાર પછી ઓસ્ટ્રેલિયાએ મધ્ય પૂર્વના ભાગો માટે મુસાફરીની ચેતવણીઓ હળવી કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ વિભાગે બહેરીન, ઇઝરાયેલ, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત માટે તેની સલાહને મુસાફરી ન કરોથી ઘટાડીને મુસાફરી કરવાની તમારી જરૂરિયાત પર પુનઃવિચાર કરો તેમ કરી દીધી છે. જો કે ઇઝરાયેલના કેટલાક વિસ્તારો ઉચ્ચતમ ચેતવણીના સ્તર હેઠળ છે. કેન્દ્રીય સરકારે જણાવ્યું હતું કે તે કરારને આવકારે છે અને કાયમી શાંતિ સુરક્ષા કરવાના પ્રયાસોને સમર્થન આપે છે, પરંતુ વિભાગે ચેતવણી આપી હતી કે સુરક્ષાની સ્થિતિ ઝડપથી બગડી શકે છે અને ઓસ્ટ્રેલિયનોને આ ક્ષેત્રમાં બિન આવશ્યક મુસાફરી પર પુનઃવિચાર કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ઇરાક, ઈરાન, લેબેનોન, પેલેસ્ટીન, સીરિયા અને યમનમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી છે, જ્યારે જોર્ડન, ઓમાન અને સાઉદી અરેબિયા ત્રીજા સ્તર પર છે. SBS ગુજરાતી પર આ હતા બુધવાર 17 જૂન 2026ના મુખ્ય સમાચાર. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વસવાટ કરે છે અને જેમ જેમ ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં વિવિધતા વધી રહી છે તેમ તેમ દર્દીઓના તેમના બેકગ્રાઉન્ડ સાથે બરાબર મેચ થતાં વિવિધ પ્રકારના લોહીની જરૂરિયાત પણ ઊભી થાય છે. જૂની સાંસ્કૃતિક ગેરસમજોને તોડીને હવે દરેક સમુદાયના લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તો વિશે સુષેણભાઈના રિપોર્ટમાં આપણે વધારે માહિતી મેળવીએ.
1: જે લોકો લોહી ચડાવવા પર નિર્ભર છે તેમના માટે દાનમાં મળેલું લોહી જીવન મૃત્યુનો સવાલ બની જાય છે. બીજા લોકો માટે રક્તદાન કરવાનો નિર્ણય તેમની સંસ્કૃતિ, અનુભવો અને તેઓ સિસ્ટમને કેટલી સારી રીતે સમજે તેના પર આધાર રાખે છે. લાઇફ બ્લડ વધુ ઓસ્ટ્રેલિયનોને રક્તદાન કરવા માટે અપીલ કરી રહ્યું છે અને ચેતવણી આપી રહ્યું છે કે આ જરૂરિયાત સતત રહે છે અને નિયમિત રક્તદાતાઓ વિના તેને પૂરી કરી શકાય તેમ નથી. પરંતુ જેમ જેમ ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં વિવિધતા વધી રહી છે તેમ નિષ્ણાતો કહે છે કે દેશના બ્લડ સપ્લાયમાં પણ બદલાવ દેખાવો જોઈએ, કારણ કે કેટલાક દર્દીઓને એવા લોહીની જરૂર હોય છે જે તેમના બેકગ્રાઉન્ડ સાથે વધુ સારી રીતે સુસંગત થતું હોય. વિગતો સમજીએ આ અહેવાલમાં. ક્રિસ્ટીના સાયમન્સ માટે રક્તદાન એ ખૂબ જ અગત્યની બાબત છે. તેમની 8 વર્ષની દીકરી ફોર્ટીનીને બીટા થેલેસીમિયા છે, જે લોહીની એક અત્યંત દુર્લભ આનુવંશિક બીમારી છે. આનો અર્થ એ છે કે તેને 3 કે 4 અઠવાડિયે નિયમિતપણે લોહી ચડાવવાની જરૂર પડે છે.
2: If blood transfusions weren't available, I've just got goosebumps everywhere because we wouldn't have our little girl. She doesn't create her own blood or red blood cells, so she wouldn't be able to function. Her organs would shut down, her brain would not be working, her heart would not be pumping, and we wouldn't have the vibrant little girl that we have.
1: Christina jeva parivaro mate dan ma mrelu loi koi kyare kaj levati sarvar nathi. તે જીવનનો એક સતત ચાલતો હિસ્સો છે, જેમાં દરેક વખતે લોહી ચડાવવાથી ફોર્ટીની જેવા બાળકોને સ્કૂલે જવાનું ચાલુ રહે છે. તેઓ મિત્રો સાથે સમય વિતાવી શકે છે અને સામાન્ય બાળકોની જેમ પોતાનું બાળપણ માણી શકે છે. પરંતુ રક્તદાન ફક્ત એ લોકો પૂરતું જ સીમિત નથી જેમને લોહી મળે છે. એડિલેડના રક્તદાતા ઇન્દુ ધનશેખર માટે રક્તદાનનું મહત્વ ત્યારે સમજાયું જ્યારે તે ભારતમાં મોટા થઈ રહ્યા હતા. તેઓ કહે છે કે ત્યાં પરિવારો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સારવાર શરૂ થતાં પહેલાં તેઓ પોતાના રક્તદાતા જાતે જ શોધીને લાવે. ટીનેજર તરીકે એક ઇમરજન્સી અપીલનો જવાબ આપ્યા બાદ તેમણે પોતાની આંખે જોયું કે એક રક્તદાન કેટલો મોટો ફરક લાવી શકે.
3: Oh, absolutely, because, you know, when that mother came and spoke to me, it was not just giving up my time and donating, it was more about giving someone hope. And for someone to actually live again, so it was very personal for me.
1: હવે એડિલેડમાં રહેતી ઇન્દુ નિયમિતપણે રક્તદાન કરે છે અને બીજાને પણ એવું કરવા પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે કે સાંસ્કૃતિક માન્યતાઓ અને ગેરસમજો ક્યારેક લોકોને રક્તદાન કરતા રોકી શકે છે.
3: Growing up, cultural, I would say misconception that blood is only meant to stick with your family. You need to reserve your blood for your family who might need it, you know, one day. Or that women are not allowed to give blood because, you know, because of all your fertilities and having a period every month. I just think all of those have been cultural misconceptions.
1: જેમ જેમ ઓસ્ટ્રેલિયાની વસ્તી વધુ વિવિધતાવાળી બની રહી છે તેમ મેચ થતું લોહી શોધવું વધારે મુશ્કેલ બન્યું છે. લાઈફ બ્લડના સિનિયર રિસર્ચ ફેલો ડોક્ટર રીના હિરાણીએ અભ્યાસ કર્યો છે કે દેશનું બ્લડ પ્રોફાઇલ કેવી રીતે બદલાઈ રહ્યું છે.
4: So what we found in the research was that Australia is becoming more positive overall and that group B and AB groups are becoming more common in our community. And these are the blood groups that are found more commonly in parts of Asia, India, Pakistan. So that's probably why we're seeing a change in the blood prevalence within Australian communities.
1: મોટા ભાગના લોકો A, B, AB અને O જેવા બ્લડ ગ્રુપથી પરિચિત છે, છતાં લોહીના એવા સેંકડો લક્ષણો હોય છે જે નક્કી કરે છે કે લોહી ચડાવવા માટે યોગ્ય છે કે નહીં. પરિણામે લાઈફ બ્લડ કહે છે કે એવા રક્તદાતાઓની વસ્તીની જરૂર છે જે આધુનિક ઓસ્ટ્રેલિયાની વિવિધતા દર્શાવે. પેથોલોજી સર્વિસીસના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર જેમ્સ ડેલી કહે છે કે તાજેતરના ફેરફારોને કારણે વધુ ઓસ્ટ્રેલિયનો રક્તદાન કરવા માટે યોગ્ય બન્યા છે.
5: Earlier this year in April, we moved to a gender neutral assessment questionnaire so that the questions answered by donors are the same regardless of their gender, and that has meant that men who are in gay or bisexual long term monogamous relationships are eligible to donate red cells and platelets.
1: Life blood kahe che ke desh bhar ni mang ne pahunchi vadva mate temne dar athvadiye lagbhag 3000 raktadan ni jarur pade che. અને ક્રિસ્ટીના સાયમન્સ જેવા પરિવારો માટે આ નિર્ણયની અસર આખી જિંદગી બદલી શકે તેવી હોય છે.
2: Every needle, every appointment that you make is absolutely priceless to us. It is our hope for our little one. It is another month, another day to create that laughter, those memories, and the words just cannot describe what small selfless act that you do is absolutely huge for us.
1: SBS News માટે હેના હોટસનનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
6: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
7: ઇનસાઇટ, વર્તમાન મુદ્દાઓથી માહિતગાર કરતો SBSનો એવોર્ડ વિજેતા શો. જુઓ ઇનસાઇટ મંગળવારે રાત્રે 8:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર. SBS ઓન ડિમાન્ડ પર હજારો ટીવી શો તથા ફિલ્મો મફતમાં ઉપલબ્ધ છે. SBS ઓન ડિમાન્ડ એપ તમારા ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અથવા લેપટોપ પર ડાઉનલોડ કરો અથવા વેબસાઇટની મુલાકાત લો. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોની સંસ્કૃતિ, રાજકારણ તથા સામાજિક પ્રશ્નોની ચર્ચા અને વિશ્લેષણ કરતો શો એટલે NITVનો કાર્યક્રમ ધ પોઈન્ટ SBS ઓન ડિમાન્ડ પર ઉપલબ્ધ છે. SBS વર્લ્ડ ન્યૂઝ તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી. જુઓ SBS વર્લ્ડ ન્યૂઝ દરરોજ સાંજે 6:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર.
8: SBS Audio.
7: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
9: SBS Chill. SBS Pop Asia.
10: Non-stop Asian pop.
11: Can you describe that feeling for people who haven't experienced it?
12: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
13: Far from the partisan politics of.
7: સાહિત્ય વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
8: sbs.com.au/audio.
0: મિત્રો, વિરામ પછી SBS ગુજરાતીના રાષ્ટ્રીય પ્રસારણમાં હું વત્સલ પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, ગયા શુક્રવારે 12 જૂનના રોજ અમે કાર્યક્રમમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશને 1 વર્ષ થયું એ વિશેના અહેવાલ અને મુલાકાત રજૂ કરી હતી.

ફ્રાન્સમાં અત્યારે ચાલી રહેલી G7 દેશોના આગેવાનોની શિખર પરિષદમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. અલબત્ત ટ્રમ્પ સાથેની એમની વિધિવત બેઠક બુધવારે યોજાય એવી શક્યતા છે. ટેરિફ અને રશિયન ઓઇલ પરના પ્રતિબંધ છતાં ભારત તરફથી એની ચાલુ રહેલી ખરીદીના મુદ્દે વિવાદ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. G7 દેશોના આગેવાનોની બેઠકના યજમાન ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોના આમંત્રણ પર મોદી 2 દિવસની શિખર પરિષદમાં હાજર રહ્યા છે. પરિષદના પહેલા દિવસે મોદીએ બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટારમર અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મંત્રણા યોજી હતી. કેનેડિયન વડાપ્રધાન સાથેની મોદીની ચર્ચાના કેન્દ્રમાં બંને દેશ વચ્ચેના સૂચિત વ્યાપાર કરારનો મુદ્દો હતો. આવતા ડિસેમ્બરમાં અમેરિકામાં G20 દેશોના આગેવાનોની પરિષદ યોજાવાની છે. એ પહેલા બંને દેશ વ્યાપાર કરારને અંતિમ રૂપ આપવા ધારે છે. કેનેડાના વડાપ્રધાન કાર્નીએ મોદી સાથેની બેઠક બાદ કહ્યું હતું કે કેનેડા અને ભારત વચ્ચેનો વેપાર આવતા 4-5 વર્ષમાં અત્યાર કરતા બમણો કરવાની એમની નેમ છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમર અને મોદી વચ્ચેની બેઠકમાં વ્યાપાર ઉપરાંત સંરક્ષણ અને ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના મુદ્દે વાતચીત થઈ હોવાનું એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. આ પહેલા શિખર પરિષદના ઉદઘાટન સમયે મોદી અને ટ્રમ્પ એકમેકને મળ્યા હતા, જોકે બંને વચ્ચે આજે અલગ બેઠક યોજવાની ધારણા છે. G7 દેશોની બેઠક અગાઉ મોદીએ પશ્ચિમ એશિયાનું યુદ્ધ અટકાવવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને આવકાર્યો હતો. પાછલા દિવસોમાં ઈરાનની જળસીમામાં આવતી હોર્મુઝ સમુદ્ર ધુનીમાં કેટલાક જહાજો પર અમેરિકાએ કરેલા હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મૃત્યુ થયા એ વિશે કોઈ દેશનું નામ ઉચ્ચાર્યા વગર મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક વ્યાપાર કોઈ પ્રકારના બંધન કે ડર વગર ચાલતો રહે એ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રવિવારે જ એમની મુલાકાત પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે થઈ હતી. ભારત એના હવાઈ દળ માટે ફ્રાન્સ પાસેથી વધુ 100 જેટલા રફાલ ફાઈટર પ્લેન મેળવવા ધારે છે. એ વિશે બંને નેતાઓએ ચર્ચા કરી હોવાનું મનાય છે. ઉપરાંત ભારત અને ફ્રાન્સ પ્રમાણમાં નાના એવા મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર વિકસાવવાનું પણ વિચારી રહ્યા છે. ફ્રાન્સથી નરેન્દ્ર મોદી સ્લોવેકિયા ગયા હતા અને ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડથી મંગળવારે G7 પરિષદ માટે ફરી ફ્રાન્સ પહોંચ્યા હતા. પશ્ચિમ એશિયાનું યુદ્ધ હજી પૂરેપૂરું બંધ થયું નથી અને ઇઝરાયેલ તથા લેબેનન સ્થિત ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લા વચ્ચે હજી અથડામણ ચાલી રહી છે. જોકે અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર પર શુક્રવારે વિધિવત હસ્તાક્ષર થવાની જાહેરાતથી બધે રાહતની લાગણી ફેલાઈ છે અને એની પહેલી અસર અનેક દેશોના શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘસાઈ રહેલા ભારતીય શેરબજારમાં સોમ અને મંગળવારે સારો એવો ઉછાળો નોંધાયો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સિટિવ ઇન્ડેક્સ એક તબક્કે સોમવારે તો 1400 પોઈન્ટ જેટલો ઉપર જઈ બપોર સુધીમાં થોડો નીચે આવી અટક્યો હતો. જોકે મંગળવારે શેરબજારમાં ફરી સુધારો જોવા મળ્યો અને આખરે BSE સેન્સેક્સ 76,800 પોઈન્ટ પર બંધ રહ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty 50 ઇન્ડેક્સે પણ 2 દિવસમાં 1.5% જેટલો વધારો નોંધ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની શક્યતા ચર્ચાઈ રહી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવ ગયા સપ્તાહના પ્રમાણમાં 6% જેટલા ઘટ્યા છે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી હવે જહાજોની અવરજવર સામેના ઈરાનના પ્રતિબંધ અને અમેરિકાના અવરોધ તરત હટી જવાની શક્યતા છે અને એને કારણે પણ ખાસ્સી રાહત ફેલાઈ છે. દરમિયાન ભારતીય કંપની પેટ્રોનેટનું 60,000 ટન લિક્વિફાઈડ ગેસ સાથેનું એક કેરિયર જહાજ સોમવારે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સલામત પસાર થઈ ગુજરાતના દહેજ બંદર તરફ આવી રહ્યું હોવાની માહિતી કેન્દ્ર સરકારના એક અધિકારીએ આપી હતી. આ જહાજ ગુરુવારે દહેજ બંદરે આવી પહોંચશે. દરમિયાન અમેરિકી સંરક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર ધુની નજીકના દરિયામાં ભારત તરફ આવી રહેલા જે જહાજ પરના મિસાઇલ હુમલામાં 3 ભારતીય ખલાસી મૃત્યુ પામ્યા હતા, એસેટેબેલો નામના જહાજને પ્રતિબંધિત સમુદ્ર વિસ્તારથી દૂર રહેવા માટે ઓછામાં ઓછી 60 વખત ચેતવણી આપવામાં આવી હતી. જહાજના કેપ્ટને એ તમામ ચેતવણી અવગણી હતી એટલે અમેરિકાએ એના પર મિસાઇલથી વાર કર્યો હતો. અમેરિકી હુમલાને પગલે જહાજ ડૂબી ગયું હતું અને એના પરના 3 ભારતીય ખલાસી મૃત્યુ પામ્યા હતા. ગયા શનિવારની આ ઘટના પછી વિદેશ

મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો સાથે વાતચીત કરી હતી. હવે અમેરિકાએ એ ઘટના વિશે સ્પષ્ટતા કરી છે. બુલેટિનમાં હવે વાત કરીએ રાષ્ટ્રીય રાજકારણની. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય એ પહેલા લોકસભા અને રાજ્યસભામાં અત્યારે પક્ષ પલટાની જાણે સીઝન ચાલી રહી છે. હજી હમણાં સુધી પશ્ચિમ બંગાળમાં સૌથી તાકાતવર ગણાતા પક્ષ તૃણમૂલ કોંગ્રેસના 28માંથી 20 લોકસભા સભ્યો સાગમટે એનસીપીઆઈ અર્થાત નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાઈ ગયા છે અને હવે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના બહુમતી સભ્યો પણ પક્ષ છોડી જાય એવી હિલચાલ વર્તાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીના પક્ષે સત્તા ગુમાવતા તૃણમૂલ કોંગ્રેસના ચૂંટાઈ આવેલા કેટલાક સભ્યો મમતા સામે બળવો કરશે નિશ્ચિત બનાતું હતું. જોકે બળવા ખરું ત્યારે સભ્યોની સંખ્યા તો હવે 60ની પણ ઉપર પહોંચી ગઈ છે. બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસના 78 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાંથી અત્યારે 60 સભ્યોએ અલગ જૂથ બનાવી લીધું છે અને એમના અનોખા ચોકાને વિધાનસભાના સ્પીકર તરફથી માન્યતા પણ મળી ગઈ છે. એવી રીતે ગયા સપ્તાહ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના 3 સભ્યોએ રાજીનામા આપ્યા તો લોકસભાના 20 સભ્યોએ પક્ષાંતર વિરોધી કાયદાથી બચવા નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાઈ જવાનું ઘોષિત કર્યું છે. બંગાળ અને ત્રિપુરામાં નોંધાયેલા આ પક્ષને ચૂંટણી પંચની માન્યતા સુદ્ધા મળી નથી અને આ પક્ષ 2024ની લોકસભા ચૂંટણી લડ્યો પણ નહોતો. એમ છતાં તૃણમૂલના 20 સભ્યો હવે આ પક્ષનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરશે અને ભાજપ પ્રણીત એનડીએ મોરચા સરકારને સમર્થન આપશે. તૃણમૂલ પછી ઓર એક વિરોધ પક્ષમાં બંગાળની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. એ છે ઉદ્ધવ ઠાકરે પ્રણીત શિવસેના, જેના લોકસભામાં 9 સભ્યો છે. ગયા રવિવારે ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં એમના નિવાસ સ્થાને આ તમામ લોકસભા સભ્યોને મળવા બોલાવ્યા હતા. જોકે 9માંથી ફક્ત 4 મેમ્બર્સ જ એ બેઠકમાં હાજર રહ્યા હતા. શિવસેના તરફથી કહેવામાં આવ્યું હતું કે બાકીના 5 સભ્યો ઓનલાઈન જોડાયા હતા, જોકે એ દાવો પોકળ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે મંગળવારે એવી વાત વહેતી થઈ છે કે સેનાના 7 સભ્યો પક્ષ છોડવાની વેતરણમાં છે. શિવસેના ઉદ્ધવ જૂથના પ્રવક્તા સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ લોકસભાના એક એક વિપક્ષી સભ્યને ફોડવા માટે 15 કરોડ રૂપિયા જેટલી રકમની લાલચ આપી રહ્યો છે. શ્રોતા મિત્રોને યાદ હશે કે એપ્રિલ મહિનામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 10માંથી 7 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. એ પછી તૃણમૂલ કોંગ્રેસનો વારો આવ્યો અને હવે કદાચ શિવસેના ઉદ્ધવ જૂથ ભાજપના નિશાના પર હોઈ શકે છે.

0: મિત્રો, હાલમાં અમેરિકા, કેનેડા તથા મેક્સિકોની યજમાનીમાં ફિફા વર્લ્ડ કપ શરૂ થયો છે, જેમાં પ્રથમ વખત 48 દેશો ભાગ લઈ રહ્યા છે અને વર્લ્ડ કપની તમામ 104 મેચનું જીવંત પ્રસારણ તમે SBS તથા SBS ઓન ડિમાન્ડ પર નિહાળી શકો છો. ફિફા વર્લ્ડ કપમાં કેવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તથા વર્લ્ડ કપમાં ટિકિટની કિંમતો સાથે જોડાયેલા વિવાદ વિશે વધારે માહિતી મેળવીએ.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: આ છે SBSનું વર્લ્ડ કપ ડેલી, જે અમે તમને 90 પણ વધારે પોડકાસ્ટ તથા મેદાનની અંદર અને બહારની ફૂટબોલની રસપ્રદ કહાનીઓ વિશે જણાવીશું. અવિસ્મરણીય ક્ષણોથી લઈને મહત્વના અને ઉભરતા ખેલાડીઓ તેમજ મેચ દરમિયાન સર્જાતા વિવાદો સુધી. ફિફા વર્લ્ડ કપ 2026ના દરરોજના સૌથી મોટા મુદ્દાઓ અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમે નિષ્ણાતો અને ફેન્સના અભિપ્રાયો સાંભળશો અને એવી મેચોનું વિશ્લેષણ જાણી શકશો જેને જોવા માટે વિશ્વભરના અબજથી પણ વધુ લોકો આતુર છે. આજે આપણે વર્લ્ડ કપ સાથે જોડાયેલા કેટલાક વિવાદો વિશે વાત કરીશું, જેમ કે VAR ટેકનોલોજીમાં થઈ રહેલા ફેરફારો અને વધતી જતી ટિકિટોની કિંમતના કારણે ફેન્સ પર થતી અસર વિશે. તો ચાલો ફિફા વર્લ્ડ કપના વિશેષ અહેવાલમાં વધારે માહિતી મેળવીએ. આ વર્લ્ડ કપને અત્યાર સુધીની સૌથી વધુ ટેકનોલોજી આધારિત ટુર્નામેન્ટ ગણવામાં આવી રહી છે અને બદલાવના કેન્દ્રમાં છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે AI, તેમજ વિડીયો આસિસ્ટન્ટ રેફરી એટલે કે VAR સિસ્ટમ. આ બંને ખૂબ જ ચર્ચામાં છે. આપણે વાત કરી રહ્યા છીએ વધુ સ્માર્ટ રેફરિંગ સિસ્ટમ, સેન્સરવાળા ફૂટબોલ અને AI આધારિત ડેટા એનાલિસિસની, જે રમત કેવી રીતે રમાય છે અને નિર્ણય કેવી રીતે લેવાય છે તથા ફેન્સ તેને કેવી રીતે જુએ છે એમાં મોટો ફેરફાર લાવી શકે છે.
2: As we already know that semi-automatic offside cameras support will be there, and then the whole chip inside the ball to track every touch, every motion, and that the whole analytics around the viewing experience for the fans and for the broadcasters, because more than 45 cameras will be in use.
0: આ વાત કરી રહ્યા છે એશિયન ફૂટબોલ કન્ફેડરેશન અને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય સાજી પ્રભાકરણ. તેઓ વર્લ્ડ કપ દરમિયાન જોવા મળનારી રેફરિંગ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છે. પણ આ બધાનો અર્થ શું છે? ફિફા હવે વધુ આધુનિક સેમી ઓટોમેટેડ ઓફસાઇડ ટેકનોલોજીને રજૂ કરી રહી છે. આ સિસ્ટમ રેફરીને નક્કી કરવામાં મદદ કરશે કે બોલ રમાયો ત્યારે ખેલાડી ઓફસાઇડ હતો કે નહીં. આ વર્લ્ડ કપમાં આ ટેકનોલોજી અધિકૃત મેચ બોલની અંદર રહેલા સેન્સર સાથે મળીને કામ કરશે. આ સેન્સર બોલને સ્પર્શ કરવામાં આવેલી ચોક્કસ ક્ષણને ઓળખી શકે છે અને ઓફસાઇડના નિર્ણય લેતી વખતે અધિકારીઓને વધુ માહિતી આપશે. સરળ ભાષામાં કહીએ તો રેફરી પાસે પહેલાં કરતાં વધુ ડેટા ઉપલબ્ધ રહેશે. અને હા, હવે મેચ શરૂ થાય તે પહેલાં બોલમાં માત્ર હવા જ નહીં પરંતુ બેટરી પાવર પણ જરૂરી હશે. અને ટેકનોલોજી માત્ર રેફરિંગ સુધી મર્યાદિત નથી. ફિફા ખેલાડીઓના વિશ્લેષણ માટે AI આધારિત ટૂલ્સ, વર્ચ્યુઅલ પ્લેયર મોડલ અને વધુ આધુનિક બ્રોડકાસ્ટ ગ્રાફિક્સ પણ રજૂ કરી રહી છે, જેથી ફેન્સ મેચ દરમિયાન વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકે. ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ જણાવ્યું હતું કે આ નવી ટેકનોલોજી વધુ સ્પષ્ટ નિર્ણયો લેવામાં મદદ કરશે અને ફૂટબોલને સમજવામાં દરેક માટે સરળતા લાવશે.
3: With AI enabled 3D players avatars, we are introducing precise player identification and tracking, which means great images, faster decisions by the referees and a clear understanding by everyone.
0: પરંતુ ફેન્સ આ ટેકનોલોજીથી કેટલા ખુશ છે તે અલગ પ્રશ્ન છે. VAR ફૂટબોલમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓમાંથી એક રહ્યું છે. કેટલાક ફેન્સ માને છે કે તે વધુ સચોટ નિર્ણયો લાવે છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે તે રમતનો પ્રવાહ તોડી નાખે છે. ટેકનોલોજી ભલે આગળ વધતી જાય પરંતુ તેના વિશેની ચર્ચા કદાચ ચાલુ જ રહેશે. એસબીએસ ઓસ્ટ્રેલિયામાં 4 દાયકાથી એટલે કે વર્ષ 1986થી ફિફા વર્લ્ડ કપનું પ્રસારણ કરી રહ્યું છે, પરંતુ ભારત અને ચીન જેવા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ફેન્સ માટે સ્થિતિ કંઈક અલગ હતી. થોડા સમય પહેલાં સુધી ભારતના ફેન્સને ખબર નહોતી કે તેઓ વર્લ્ડ કપ જોઈ શકશે કે નહીં. મહિનાઓ સુધી ચાલેલી બ્રોડકાસ્ટ રાઇટ્સની ચર્ચાનો હવે અંત આવ્યો છે અને ભારતની ઝી એન્ટરટેઇનમેન્ટે 8 વર્ષ માટે 39 ફિફા ઇવેન્ટ્સના રાઇટ મેળવી લીધા છે. ચીનમાં પણ આવી જ કંઈક સ્થિતિ હતી, જ્યાં ચાઇના મીડિયા ગ્રુપે આગામી 4 વર્લ્ડ કપ માટે બ્રોડકાસ્ટ રાઇટ્સ મેળવ્યા છે, જે ફિફા દ્વારા શરૂઆતમાં રજૂ કરાયેલી કિંમતના 5મા ભાગમાં છે. પ્રભાકરણ વધુમાં જણાવી રહ્યા છે કે આ લાખો ફૂટબોલ ફેન્સ માટે એક સારા સમાચાર છે.
2: The World Cup rights for India, it took a bit long, but then once the announcement came, there is complete relief among the fans, and I'm sure this partnership what FIFA has found in G definitely will add value to Indian football as well.
0: તેમના મતે વિલંબના પણ ઘણા કારણો હતા. ભારતમાં પરંપરાગત રીતે બ્રોડકાસ્ટર્સ ક્રિકેટને વધુ પ્રાથમિકતા આપતા આવ્યા છે અને ફૂટબોલને સમાન તક મળતી નથી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ભારતમાં યુવાનોમાં ફૂટબોલ પ્રત્યેનો રસ ઝડપથી વધી રહ્યો છે અને તેમના કહેવા પ્રમાણે લગભગ 30 કરોડ યુવાનો હવે વર્લ્ડ કપને અનુસરે છે અને લોકો હવે ટીવી કરતાં ડિજિટલ પ્લેટફોર્મ તરફ વધુ આગળ વધી રહ્યા છે. રમત પ્રત્યેનો ઉત્સાહ એ જ છે, જે માત્ર જોવાની રીત બદલાઈ રહી છે.
2: In the last World Cup in Qatar, India was the second highest ticket holders, yeah, after Saudi Arabia. And Saudi Arabia team was playing and they had a very great start beating Argentina. And they were the first in terms of the non-participating country.
0: પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં ટિકિટની કિંમતો વર્ષ 2022ના કતર વર્લ્ડ કપ કરતાં ઘણી વધારે છે, કારણ કે આ પ્રથમ ફિફા મેન્સ વર્લ્ડ કપ છે જ્યાં ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ એટલે માંગ પ્રમાણે ટિકિટના ભાવ વધારવા કે ઘટાડવા. જૂન મહિના સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સોકરૂસની તુર્કી સામેની મેચની સૌથી સસ્તી ટિકિટ લગભગ 529 ઓસ્ટ્રેલિયન ડોલર હતી, જ્યારે અમેરિકા સામેની મેચની ટિકિટ $1,000થી વધુમાં વેચાઈ રહી હતી. કતાર વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની ગ્રુપ સ્ટેજની મેચની ટિકિટ સામાન્ય રીતે લગભગ 100-320 ઓસ્ટ્રેલિયન ડોલર વચ્ચે રાખવામાં આવી હતી. આ નવી કિંમતની પદ્ધતિને લઈને પણ અમેરિકામાં ચર્ચા ચાલી રહી છે. ફિફાએ ટિકિટ અંગેની ટીકા બાદ કેટલીક ઓછી કિંમતની ટિકિટ ઉપલબ્ધ કરાવી છે, પરંતુ તે સ્ટેડિયમના ઉપરના ભાગમાં હશે. ફિફાના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે ભાવ વધારો માંગ અને પુરવઠા પર આધારિત છે.
3: ઇફ સમ પીપલ પુટ ઓન અ સેકન્ડરી ઓન અ રીસેલ માર્કેટ સમ ટિકિટ્સ ફોર ધ ફાઇનલ એટ $2 million, number one, it doesn't mean that the tickets cost $2 million. Number two, it doesn't mean that somebody will buy these tickets. Actually, if somebody buys a ticket for the final $2 million, I will personally bring him a hot dog and a Coke to make sure that he has a great experience.
0: ફિફાનું કહેવું છે કે ટુર્નામેન્ટમાંથી મળતી આવક વિશ્વભરમાં ફૂટબોલના વિકાસ માટે વાપરવામાં આવે છે. પ્રભાકરણ માને છે કે ટિકિટ, મુસાફરી અને રહેવાના વધી રહેલા ખર્ચ છતાં ફેન્સનો ઉત્સાહ ઓછો નહીં થાય. તેમના મતે કતર વર્લ્ડ કપમાં ભારતમાંથી 55,000થી વધુ લોકો ગયા હતા અને આ વખતે સંખ્યા કદાચ એટલી નહીં હોય, પરંતુ લોકો મોટા પ્રમાણમાં મુસાફરી કરશે. ફિફા વર્લ્ડ કપ 2026ના તાજા સમાચાર માટે SBS ન્યૂઝ તથા SBS ગુજરાતીની મુલાકાત લો.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
4: SBS South Asian plays

0: SBS South Asian. Your news from here and hits from home.
1: Want to enjoy the sights of South Asia whilst you listen to the sounds of SBS South Asian? We've got you. Watch SBS South Asian on SBS On Demand. It's your favorite radio channel in your language with great music from all over South Asia. But now, it's accompanied by stunning drone shots. Think mountain peaks, city streets, beaches and bazaars. It's radio with a view. SBS South Asian, stream it on SBS On Demand.
2: sbs.com.au/gujarati ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
3: મિત્રો, વિરામ પછી કાર્યક્રમમાં ફરીથી આપનું એક વખત સ્વાગત છે. મિત્રો, ચાલો હવે મેળવી લઈએ ભારતના અન્ય સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
4: બ્રેક પછી સમાચાર બુલેટિન આગળ વધારીએ. મિત્રો, પરીક્ષાના આયોજનમાં ગરબડ ગોટાળા અનેક દેશમાં ઓછા વધતા પ્રમાણમાં થતા હશે. અલબત્ત ભારતમાં એનું પ્રમાણ બહુ વધારે છે. એમાં પણ ગયા મહિને તો જબરો ઉહાપોહ મચી ગયો અને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા લઈ શકવાની સરકારની ક્ષમતા સામે જ સવાલ ઊભો થયો. MBBS અને BDS એટલે કે ડેન્ટલ, આયુર્વેદ તથા નર્સિંગ સહિતના મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આખા દેશમાં એક કોમન ટેસ્ટ લેવામાં આવે છે, જે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET તરીકે ઓળખાય છે. આવા પ્રતિષ્ઠિત કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી એ પરીક્ષાની તૈયારી કરે છે. ગયા મહિને યોજાયેલી NEETમાં આશરે 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જોકે એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ થાય એ પહેલા એનું પેપર લીક થઈ ગયું. બહુ હોબાળો મચ્યો એટલે સરકારે એ પરીક્ષા જ રદ કરી. જોકે એના કારણે તો હોબાળો ઓર વધ્યો અને આટલી મહત્વની અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તોડતી પરીક્ષા લઈ શકવાની સરકારની ક્ષમતા સામે સવાલ ઉઠવા લાગ્યા. બાકી હતું તે પછી બીજી એક સરકારી બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીના મામલે પણ વિવાદ થયો. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આ મુદ્દે નૈતિક જવાબદારી સ્વીકારી એમનો હોદ્દો છોડે એવી માંગણી પણ થઈ. મામલો એટલી હદે ગાજ્યો કે અમેરિકાથી અભિજીત દીપકે નામના એક યુવાને ભારત આવી કોક્રોચ જનતા પાર્ટી નામના સંગઠનની સ્થાપના કરી દિલ્હીમાં દેખાવો પણ યોજ્યા. ખેર, હવે સરકાર નવેસરથી આ પરીક્ષા યોજવા કમર કસી રહી છે. નવા સમયપત્રક મુજબ રવિવાર 21 જૂને NEETની ફેર પરીક્ષા થવાની છે અને એમાં કોઈ સમસ્યા ઊભી ન થાય એ માટે સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોની સહાય લીધી છે. દેશભરમાં ફેલાયેલા NEETના 18 એક્ઝામિનેશન સેન્ટર્સમાં પ્રશ્નપત્રો પહોંચાડવા માટે એરફોર્સના પ્લેનનો ઉપયોગ કરવાનું સરકાર વિચારી રહી છે. જુદા જુદા એરપોર્ટથી પરીક્ષા કેન્દ્રો સુધી લશ્કરના વાહનો દ્વારા પ્રશ્નપત્રો મોકલાશે. પ્રશ્નપત્રો જ્યાં ટ્રેનથી મોકલવાના હશે ત્યાં પણ એ કામ લશ્કરી દળોના જવાનોની નિગરાની હેઠળ જ પાર પડશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ સુધા લશ્કરી જવાનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગયા મહિને NEETની પરીક્ષાનું પેપર ટેલિગ્રામ ચેનલ દ્વારા લીક થયું હોવાનું કહેવાય છે. આ વખતે એ શક્યતા નિવારવા સરકારે 22 જૂન સુધી દેશભરમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે બીજા માધ્યમો પર પણ પેપર લીક રોકવા માટે સર્વેલન્સ કામગીરી વધારી દીધી છે. ગયા મહિનાની પરીક્ષા રદ થઈ એ પછી હતાશ થઈને કમસે કમ 6 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે અને એનું આળ પણ અંતે તો સરકાર પર જ આવ્યું છે. સ્વાભાવિક છે કે ફેર પરીક્ષામાં આવું ન થાય એ માટે સરકાર ચિંતિત છે અને એટલે જ અસાધારણ કહી શકાય એવા સલામતીના પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે. અને હવે વાત ક્રિકેટની. દુનિયાભરમાં છવાયેલા ફૂટબોલ જ્વર વચ્ચે ઇંગ્લેન્ડમાં મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થયો છે, જેમાં ભારતે પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનની ટીમને 64 રને પરાજય આપ્યો છે. પહેલી બે વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાના 44 બોલમાં 68, કેપ્ટન હરમનપ્રીત કૌરના 36 તથા છેલ્લે વિકેટકીપર રિચા ઘોષના 17 બોલમાં તેજાબી 34 રનની મદદથી ભારત 20 ઓવરમાં 170 રન બનાવી શક્યું હતું. એ સામે પાકિસ્તાને શરૂઆત સારી કરી, પરંતુ છઠ્ઠી ઓવરમાં સ્પિનર દીપ્તિ શર્માએ 38 રનના સ્કોર પર પાક ઓપનર ગુલફિરોઝાને આઉટ કર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઝડપથી વિકેટ ગુમાવતી રહી અને આખરે 106 રનમાં એનું ફીંડલું વળી ગયું. દીપ્તિ શર્માએ એની 4 ઓવરમાં માત્ર 10 રન આપી 5 વિકેટ લીધી હતી અને પાક ઓપનર મુનિબા અલીને રનઆઉટ પણ કરી હતી. T20 મહિલા વર્લ્ડ કપની બીજી ભારતની બીજી મેચ આજે નેધરલેન્ડ સામે છે, જ્યારે રવિવારે ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામે રમશે. મહિલાઓ પછી પુરુષો પર આવીએ. ગયા સપ્તાહે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમેવ ટેસ્ટ જીત્યા પછી ભારતે ઘર આંગણે શનિવારે ધર્મશાલામાં પહેલી વનડે મેચમાં અફઘાન ટીમને માત આપી હતી. વરસાદને કારણે અડધી મેચ ધોવાઈ જતા બંને ટીમ 25-25 ઓવર રમશે એમ નક્કી થયું હતું. અફઘાનિસ્તાને ઓપનર રહેમુલ્લાલ ગુરબાઝની આક્રમક સદીની મદદથી 194 રન નોંધાવ્યા હતા. ગુરબાઝે માત્ર 48 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, જોકે એ પછી ભારત તરફથી પહેલી આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી રહેલા ફાસ્ટ બોલર ગુરનાર બ્રાર તથા સ્પિનર હર્ષ દુબેએ 3-3 વિકેટ ઝડપી હરીફ ટીમનો સ્કોર 194 રન સુધી સીમિત રાખ્યો હતો. એ પછી ભારતે કેપ્ટન શુભમન ગિલના આનંદ 84 અને KL રાહુલ તથા ઈશાન કિશનની સંતુલિત બેટિંગના આધારે 23મી ઓવરમાં લક્ષ્ય પાર પાડ્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી વનડે મેચ આજે લખનૌમાં રમાવાની છે. ક્રિકેટને જ લગતા ઓર એક સમાચાર એ છે જેમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે તે તરાર તરુણ ખેલાડી વૈભવ સૂર્યવંશી. ગયા મહિને IPL ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન જોડનારો વૈભવ શ્રીલંકા એ ટીમ સામેની મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ સુપર ઓવરમાં લંકન ખેલાડીઓ સાથે ઝઘડ્યો હતો અને એ દરમિયાન એણે એક ખેલાડીને ધક્કો પણ માર્યો હતો. વૈભવની આ વર્તણૂક સામે લંકન ટીમના કોચે ફરિયાદ નોંધાવી છે અને શક્યતા એવી છે કે વૈભવ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે. આ અગાઉ પાકિસ્તાન સામેની અંડર 19 ટીમની મેચમાં પણ વૈભવ એક પ્લેયર સાથે જીવાજોડી કરતો દેખાયો હતો. શ્રીલંકન ખેલાડીઓ સાથેના વિવાદ પછી ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા પ્લેયર્સને માત્ર રમત પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.

મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે ગીત સાંભળવાનો, તો આવો સાંભળીએ આદિત્ય ગઢવીના સ્વરમાં ગોતીલો.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત.

0: SBS વર્લ્ડ ન્યૂઝ તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી જુઓ. SBS વર્લ્ડ ન્યૂઝ દરરોજ સાંજે 6:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર. મહત્વના રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર.
1: SBS South Asian brings you closer to South Asia. News in 10 languages, the SBS Spice podcast, and the hottest tracks on SBS South Asian radio. There is so much to explore. Check it out now on the SBS audio app or website.
0: આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરીથી ક્લાસિક ફિલ્મો સુધી, નાટકોથી લઈને કોમેડી શો સુધી, જુઓ SBS વાઇસલેન્ડ ચેનલ 31 પર.
2: SBS Kickoff.
3: A new music station celebrating football anthems from around the world.
4: It's time for Africa.
2: It's live now
3: on DAB Radio, the SBS audio app.
4: We got the game
2: on. Online and SBS on demand.
0: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: મિત્રો, વિરામ પછી ફરીથી એક વખત હું વત્સલ પટેલ SBS ગુજરાતીના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ઓસ્ટ્રેલિયામાં ઈંધણના ભાવ પર પણ જોવા મળી હતી. એક આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. તો આવો તે વિશે અંજલિબેન ગજ્જરના રિપોર્ટમાં વધારે માહિતી મેળવીએ.
0: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
6: શું તમે પણ પેટ્રોલ કે ડીઝલના આજના વધતા ઘટતા ભાવોથી પરેશાન છો? અને શું તમે પણ હવે નવી ઇલેક્ટ્રિક કાર એટલે કે EV ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હા, તો આવું વિચારનારા તમે એકલા નથી. અત્યારે ઇલેક્ટ્રિક કારનું વેચાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને સરકાર તરફથી મળતી મદદ પણ લોકોને આ નવો બદલાવ અપનાવવામાં ઘણો ઉત્સાહ આપી રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ગાડી ચલાવતા લોકો માટે આ નવી કાર વાપરવી કેટલી સહેલી અને ફાયદાકારક રહેશે તે આવો જાણીએ આ અહેવાલમાં. પેટ્રોલ અને ડીઝલના વધતા ઘટતા ભાવો વચ્ચે ઇલેક્ટ્રિક કાર એટલે કે EV હવે લોકોની પહેલી પસંદ બની રહી છે. બજારના આંકડા દર્શાવે છે કે એપ્રિલ 2026માં ઓસ્ટ્રેલિયામાં વેચાયેલી દર 6 ગાડીઓમાંથી 1 ગાડી ઇલેક્ટ્રિક હતી. સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર હુસેન દિયા જણાવે છે કે શરૂઆતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ખર્ચ સામાન્ય ગાડીઓ કરતા થોડો વધારે જરૂર લાગે છે, પરંતુ જેમ જેમ લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે અને બજારમાં નવા નવા મોડલ્સ આવી રહ્યા છે, તેમ તેમ તેની કિંમતો પણ હવે ઘણી ઓછી થઈ રહી છે. તેઓ જણાવે છે કે હવે બજારમાં આપણી પસંદગી અને બજેટ મુજબની ઘણી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે, જે પહેલા કરતા ઘણી સસ્તી મળી રહી છે. આવો સાંભળીએ આ વિશે તેમનું શું કહેવું છે.
7: We are starting to see more variety of models of different sizes and affordability levels. You know, 3-4 years ago we would struggle to find an EV for less than $50,000. Nowadays they're in the 30-mid 30 range, and with government incentives as well they can be even cheaper, but there is that premium.
6: ખરેખર ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે સરકાર તરફથી કઈ કઈ મદદ કે છૂટછાટ મળી શકે છે તે જાણવા માટે તમે તમારા રાજ્ય કે ટેરિટરી સરકારની વેબસાઇટ ચેક કરી શકો છો. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે અને સેલરી પેકેજિંગ એટલે કે પગારમાંથી ગાડીની વ્યવસ્થા કરવાની સુવિધાનો ઉપયોગ કરે છે તેમને પણ ટેક્સમાંથી મોટો ફાયદો મળી શકે છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની રોયલ ઓટોમોબાઈલ ક્લબમાં વ્હીકલ્સ અને ફ્યુલ વિભાગના મેનેજર એલેક્સ ફોરેસ્ટ આ વિશે વધુ સમજાવે છે કે નોવેટેડ લીઝ દ્વારા કાર લેવાથી ટેક્સમાં હજારો ડોલરની મોટી બચત થઈ શકે છે. સાંભળીએ આ ફાયદા વિશે તેમનું શું કહેવું છે.
8: So if you have a novated lease, you can get a discount on the fringe benefits tax. So that can save you quite some thousands of dollars annually over, say, a 5-year lease period. And would leave it up to the consumers to go and see whether a novated lease would suit them.
6: સાચે જ, પેટ્રોલ અને ડીઝલની કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવી ઘણી સસ્તી પડે છે. એક અંદાજ મુજબ ઇલેક્ટ્રિક કાર રાખવાથી તમે દર વર્ષે ફ્યુલના ખર્ચમાં 70% સુધીની અને ગાડીની સર્વિસના ખર્ચમાં 40% સુધીની મોટી બચત કરી શકો છો. પ્રોફેસર દિયા આ આર્થિક ફાયદા વિશે વધુ વિગત આપતા સમજાવે છે કે પેટ્રોલની સરખામણીમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો અને તે સર્વિસનો ખર્ચ ઘણો ઓછો હોય છે, જે લાંબા ગાળે તમારા પૈસાની મોટી બચત કરે છે.
7: ઇલેક્ટ્રિસિટી ઇઝ મચ ચીપર ધેન પેટ્રોલ પર કિલોમીટર. We don't have to rely on importing it like we do with petrol. And EVs, because they are simpler mechanically, the servicing costs are also lower. So over time, those savings can add up and can offset the higher purchase price.
6: પરંતુ એક વાત જરૂર ધ્યાનમાં રાખવા જેવી છે કે જો તમે ઘરના બદલે બહાર પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર જઈને કાર ચાર્જ કરો છો તો ત્યાં વીજળીનો ભાવ થોડો વધારે હોવાને કારણે બચત થોડી ઓછી થઈ શકે છે. હવે વાત કરીએ કે અત્યારના માર્કેટમાં મળતી ઇલેક્ટ્રિક કાર એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી કેટલો લાંબો સમય ચાલી શકે છે. તેઓ જણાવે છે કે સામાન્ય ઇલેક્ટ્રિક કાર એક ચાર્જમાં 400-500 કિલોમીટર સુધી આરામથી ચાલી શકે છે, પરંતુ લાંબી ફરી વખતે ચાર્જિંગ માટે થોડું પ્લાનિંગ કરવું જરૂરી બને છે.
7: The basic models can travel 400 to 500 kilometers on a single charge. Where they fall short is when you need to travel interstate, for example, in which case you need to plan your stops, especially in regional areas. There are thousands of kilometers without fast charger. That can be problematic.
6: ઘણા લોકોને ચાર્જિંગને લઈને મૂંઝવણ હોય છે, જેમ કે જો તમે કોઈ અપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહેતા હોવ તો ત્યાં ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવાનું અલગ બોર્ડ કે ચાર્જર લગાવવા માટે તમારે તમારી સોસાયટીની કમિટી અથવા મેનેજમેન્ટની મંજૂરી લેવી પડી શકે છે. પરંતુ મિસ્ટર ફોરેસ્ટ કહે છે કે મોટા ભાગના ડ્રાઈવરો માટે આ બહુ ચિંતાની વાત નથી, કારણ કે તમે તમારી ઇલેક્ટ્રિક કારના કેબલને ઘરના સામાન્ય પાવર પ્લગમાં ભરાવીને પણ આરામથી ગાડી ચાર્જ કરી શકો છો. મિસ્ટર ફોરેસ્ટનું કહેવું છે કે જો તમારે રોજ ઓછું ફરવાનું થતું હોય તો તમે ઘરના સામાન્ય પ્લગથી પણ આરામથી કાર ચાર્જ કરી શકો છો, જ્યારે વધુ રનિંગ માટે હોમ ચાર્જર બેસ્ટ ઓપ્શન છે. તેઓ આની સરળ રીત સમજાવી રહ્યા છે.
8: So if you have off-street parking and a power point in your garage or carport, you can definitely charge it using that power cable. And it tends to suit people who don't need to drive too far, so under 100 k's a day. But if you're having to drive much further daily, do long trips and use more battery power, you're going to need to replace that overnight and comfortably. And that's where a home charger does come into play.
6: ઓસ્ટ્રેલિયામાં ઇલેક્ટ્રિક કાર આવ્યાને હજુ માંડ 20 વર્ષ જેટલો સમય થયો હોવાથી જૂની એટલે કે સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રિક કારનું બજાર હજુ શરૂઆતના સ્ટેજમાં છે. જો કે સારી વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જૂની ઇલેક્ટ્રિક કાર ખરીદનાર લોકોનો વિશ્વાસ ઘણો વધ્યો છે. હવે જ્યારે તમે જૂની ઇલેક્ટ્રિક કાર વેચવા જાઓ ત્યારે પેટ્રોલ ગાડીઓની જેમ જ તેના પણ સારા ભાવ મળી રહે છે. કોઈ પણ નવી કાર ખરીદતી વખતે ગાડી લીધા પછી મળતી સર્વિસ અને કંપનીના સપોર્ટ વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા તેની બેટરીની વોરંટી કેટલી છે તે પણ ચોક્કસ ચેક કરી લેવું જોઈએ. મિસ્ટર ફોરેસ્ટ એક ખુશ ખબર આપતા કહે છે કે અત્યારે ઇલેક્ટ્રિક કારના માર્કેટમાં કંપનીઓ વચ્ચે સારી હરીફાઈ ચાલી રહી છે અને આ કોમ્પિટિશનનો સીધો ફાયદો ગ્રાહકોને જ મળી રહ્યો છે. તેઓ કહે છે કે સદભાગ્યે અત્યારે બજારમાં ઘણી બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે, તેથી કાર ખરીદતા પહેલા લોકોના રિવ્યુઝ જાણીને તમારા બજેટ અને જરૂરિયાત મુજબની સાચી કાર પસંદ કરવી ખૂબ જ સહેલી બની ગઈ છે. સાંભળી આ ખાસ સલાહ.
8: Have around sort of 60 or so brands in the market at the moment. So doing your research, not just car reviews, but finding out what people really think of what the ownership experience is like, making sure you know exactly what you're getting for the price that you want to pay and that it suits your needs as well.
6: ઓસ્ટ્રેલિયન એક્સપ્લેન માટે ઝોઈ થોમેડુ દ્વારા રજૂ કરવામાં આવેલ આ અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો અંજલિ ગજ્જર પાસેથી.
2: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
5: મિત્રો, આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય હવે આવી ગયો છે. કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ હું વત્સલ પટેલ તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે બ્લડ ડોનેશન તથા ફિફા વર્લ્ડ કપ અને ઇલેક્ટ્રિક કાર વિશે માહિતી મેળવી. સૌપ્રથમ બ્લડ ડોનેશન વિશે વાત કરી, જેમાં ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વસ્તીમાં વિવિધતા વધી રહી છે તેમ દર્દીઓના તેમના બેકગ્રાઉન્ડ સાથે મેચ થતા વિવિધ પ્રકારના લોહીની જરૂર ઊભી થઈ છે. તો લોકોને સાંસ્કૃતિક ગેરસમજો તોડીને દરેક સમુદાયના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે વિશે આપણે સુશેનભાઈના રિપોર્ટમાં માહિતી મેળવી. આ ઉપરાંત મિત્રો, અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ટુર્નામેન્ટની તમામ 104 મેચનું જીવંત પ્રસારણ તમે SBS તથા SBS ઓન ડિમાન્ડ પર મેળવી શકો છો. તથા હમણાં જ આપણે તાજેતરમાં જે પેટ્રોલના ભાવ વધ્યા છે તેના કારણે લોકો ઇલેક્ટ્રિક કારની ખરીદી કરી રહ્યા છે, તો તે વિશેનો અહેવાલ અંજલિબેન પાસેથી સાંભળ્યો. મિત્રો, આશા છે આજના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ તમને ગમ્યા હશે. અને જો તમારી પાસે પણ કોઈ સ્ટોરી હોય, કોઈ બાબત વિશે અમારી સાથે વાત કરવી હોય, તો તમે મને ઇમેલ કરી શકો છો. ઇમેલ કરવાનું મારું એડ્રેસ છે vatsal.patel@sbs.com.au. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ ચલો માણીએ વધુ એક ગીત. ફિલ્મ લકીરોનું આ ગીત જે છે પાર્થ ભરત ઠક્કર અને અમિત ત્રિવેદીના સ્વરમાં. તો મિત્રો, આ સાંભળતા જ આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ. ફરીથી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર અને આવજો.
9: બાય.